વેલકમ બેક ફ્રેન્ડ્સ, લહેરો કા લહેર ફિલ્મી લહેર પ્રોગ્રામ મેં બહોત બહોત સ્વાગત હૈ આપ સભી કા, જહાં આપકી બાત આકાશવાણી કે સાથ હોતી હૈ. જી હા દોસ્તો, લિસનર્સ રિએક્ટ્સ ઓર ઇસ પ્રોગ્રામ કો આપ સબ આનંદ ઉઠા પાયેંગે. જી હા, FM બેન્ડ કે 103.1 મેગાહર્ટ્ઝ પર સે, યાની કે આકાશવાણી કે અરુણ FM સે. અરુણ FM યાની કે આપ સભી કા અપના FM, અરુણ FM, જહાં હમ કરતે હૈ દિલ સે દિલ કી બાત ઓર પહોંચા દેતે હૈ આપ સભી કે દિલ કી બાતો કો આપ સભી કે અપનો તક. જી હા દોસ્તો, આજ ફિલ્મી લહેર મેં હમ ફિલ્મો કે બારે મેં, યાની કે યા તો બહોત સારે સોંગ્સ હોતે હૈ ઉનકે બારે મેં હમ બાતે કરતે હૈ, યા ફિર એક હી ફિલ્મ કે કુછ સોંગ્સ લેતે હૈ, ઉસ આઇકોનિક ફિલ્મ કે બારે મેં હમ બાતે કરતે હૈ આપ સભી સે. ઓર ઇસમેં હમ આપ સભી કી રાય ભી ચાહતે હૈ, ક્યુંકિ યે પ્રોગ્રામ હી હોતા હૈ આપકી બાત આકાશવાણી કે સાથ. તો દોસ્તો, શરૂ કરતે હૈ ઇસ પ્રોગ્રામ કો. આજ મેં એક એસે ફિલ્મ કે બારે મેં બાત કરૂંગી ઓર સુનાને જા રહી હું બેહદ પ્યારે પ્યારે ગીત ઇસ ફિલ્મ સે. ઓર ઇસ ફિલ્મ જો હૈ આઈ થી, જો મેં અબ બાત કરને જા રહી હું, ગુલઝાર દ્વારા નિર્મિત નિર્દેશિત 1975 મેં રિલીઝ હુઈ ફિલ્મ આંધી ભારતીય સિનેમા કી એક કાલજયી ઓર વિવાદિત ફિલ્મ રહી. ઓર ઇસ ફિલ્મ સે જુડી હુઈ બાતે હી મેં આપ સભી કો બતાઉંગી. જી હા દોસ્તો, કહા જાતા હૈ કે આંધી ફિલ્મ જો હૈ ઇન્દિરા ગાંધી પર આધારિત હોને કી અફવાહ 1975 મેં ફેલી થી. ઓર યે ફિલ્મ ભી 1975 કો રિલીઝ હુઈ થી. ઇસ ફિલ્મ કો લેકર યે બાત ફેલ ગઈ કે જો આરતી દેવી કા જો કિરદાર હૈ જો કે સુચિત્રા સેન ને નિભાઈ થી, વો તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી કે જીવન ઓર પતિ સે અલગ રહેને કી કહાની પર આધારિત હૈ. દક્ષિણ ભારત મેં ફિલ્મ કે એક પોસ્ટર મેં લિખા થા અપની પ્રધાનમંત્રી કો પર્દે પે દેખે, જિસસે વિવાદ જો હૈ ઓર ભી બઢ ગઈ થી. તો જબ હમ ઇસ ફિલ્મ કે બારે મેં બાતે કરી રહે હૈ તો ચલિયે સબસે પહેલે બહોત હી પ્યારા સા ગીત આપ સભી કો મેં ઇસ ફિલ્મ સે સુના દેતી હું. એન્જોય કીજીએ.